પણ હરી કાર્યક્રમ સુનન વાલી આપની સગલી બહેનાને રીતા ચારે રાખણા રખણા રામ રામ બેણા બેણા દીખો આજકાલ આપા દેખા હા કે આપને સગલા કે ઘરમાં એલપીજી ગેસ